This is KZMB 104.9 FM Phanesha Radio પર આપ છો મારી સાથે નીલમ દવેરી સાથે અને આ કાર્યક્રમનું નામ છે સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતથી નીલમ દવે એક વાગ્યા સુધી ગુજરાતી કાર્યક્રમ પ્રસ્તુત કરીશ દસ થી બાર તમે હિન્દીમાં કાર્યક્રમ સાંભળ્યો મધુલિકા સાથે અને એક થી બે હું હિન્દીમાં કાર્યક્રમ કરીશ પરંતુ ગેરફિલ્મી સંગીત હશે એ બધી વાતો આપણે એક વાગે કરીશું પરંતુ હાલ તમારું એકવાર ફરીથી સ્વાગત છે સાત સંગાત કાર્યક્રમમાં ઈશ્વરના આશીર્વાદ સાથે તમારા સાથ સાથે તમારા સંગાત સાથે ઘણા બધા ગીતો ઘણી બધી વાતો દર રવિવારની બપોરે અલગ અલગ વિષય પર આજે પણ એક ખાસ વિષય હશે આજે પણ ખાસ વાતો હશે કયો વિષય કઈ વાતો બિલકુલ તમને જણાવીશ ઓન 104.9 FM ફની એશિયા રેડિયો જે તમારી ઘણી બધી માહિતી હોય છે એક વાગ્યા સુધી

મહેર કરો ને મહારાજજી, બિલકુલ ગણપતિ બાપાને આપણે ઘરે લાવ્યા હોવ કે તમે મંદિરમાં દર્શન કરવા જતા હશો, આ 10 દિવસ વાતાવરણમાં જાણે તમને વિઘ્ન વિનાશકના આશીર્વાદ બધે જ પ્રસરેલા છે, અને એટલા માટે આજનો કાર્યક્રમ પણ આ વિઘ્ન વિનાશક માટે, અને એટલા માટે કેટલાક સવાલો પણ છે. તમે જાણતા હશો કે દર રવિવારે એક નમ્ર પ્રયાસ રહે છે કે જ્યાં આગળ તમારા માટે જે સવાલો લાગતી હોઉં છું, એ સવાલો ક્યાંક ને ક્યાંક આપણી રીતિરિવાજ સાથે, સંસ્કૃતિ સાથે કે તહેવારો સાથે સંકળાયેલા હોય, અને એ જ રીતે જ્યાં આગળ દર રવિવારે આપણે નવા વર્ષમાં, દર વર્ષે તહેવારો આવે પરંતુ દર વર્ષે પ્રયત્ન હોય છે કે એવા સવાલો હોય, એવો કાર્યક્રમ હોય, એવી માહિતી હોય જે પહેલાં રિપીટ ના થઈ હોય. તો ઈશ્વરના આશીર્વાદ સાથે કાર્યક્રમને આગળ ધપાવીએ, અને હવે બહુ સહેલા સવાલો લાવી છું. એટલે તમે બધા એટલા બધા હોશિયાર છો, કોઈ પણ વિષયમાં તમારી પાસે ઘણી બધી માહિતી હોય છે, એટલે મને નથી લાગતું કે કોઈ પણ વિષય તમારા માટે અઘરો હોઈ શકે. તો આજે હું તમને 2 શ્લોક કહેવાની છું. એ શ્લોક હંમેશા તમે પૂજા પાઠમાં, કાર્યક્રમોમાં બધે જ તમે બોલતા હશો, અને ખાસ કરીને શ્રી ગણેશાય નમઃ બોલીને ઘણા બધા કાર્યનો આરંભ કરો ત્યારે પણ એ શ્લોક બોલતા હશો. કરવાનું કંઈ નથી વધારે, તમારે મને ખાલી આખા શ્લોકનો અર્થ કહેવાનો છે, ઠીક છે? સો પહેલો જે શ્લોક છે અને આખો અર્થ કહેવાનો છે, અને બને ત્યાં સુધી આમાં ગૂગલ કે AIની જરૂર નથી, કારણ કે મેં કહ્યું તમે આપણે નાનપણથી આ બધા શ્લોકો બોલતા હોઈએ છીએ. ઘણી બધી વખત મને મારા નાના શ્રોતાઓ, બાળક શ્રોતાઓ સાંભળીને કોલ કરીને એ જવાબ આપતા હોય છે, તો એ પણ હું પ્રયત્ન કરીશ કે જો તમારા બાળકો કાર્યક્રમ હમણાં સાંભળતા હોય અને તમારા બાળકોને ખબર હોય જવાબ વિધાઉટ યોર હેલ્પ, મમ્મી પપ્પાની ચીટિંગ વગર, અને એમને જો જવાબ આપવો હોય તો પ્લીઝ એમને પણ કહેજો, કારણ કે એ લોકો મારા સૌથી મોટા સાથી સંગાતીઓ છે. જ્યારે પણ હું એમને ઇન પર્સન મળતી હોઉં છું કોઈ ઇવેન્ટ્સમાં, મને એટલો આનંદ થાય કે જ્યારે લોકોને ખબર હોય કે હું નીલમ આંટી છું અને આ કાર્યક્રમ કરું છું, ને લોકો ગાડીમાં સાંભળતા હોય છે. સો એનીવે, તમારા બાળકો આ સાંભળતા હોય અને એમને જો આ કાર્યક્રમમાં આ શ્લોકનો અર્થ ખબર હોય તો એમની પાસે જરૂરથી ફોન કરાવજો. શ્લોક છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેશુ સર્વદા. તમારે કરવાનું છે ફક્ત મને આનો અનુવાદ કરવાનો છે, આનો અર્થ કહેવાનો છે, અને દરેક શબ્દનો અર્થ, દરેક શબ્દ એટલે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેશુ સર્વદા, એક એક શબ્દને તોડીને આ શ્લોકમાં જેટલા પણ શબ્દ છે બધાનો મને તમારે કહેવાનો છે અર્થ. 104.9 FM ફનેશિયા રેડિયો 972-235-5555.

જી બિલકુલ, લાભમાં ઝીણી ઝબૂકે વીજળી આદિત્ય ગઢવીના અવાજમાં આપણે સાંભળી રહ્યા છીએ આ કાર્યક્રમમાં. અને તમને મેં સવાલ પૂછ્યો છે કે આખા શ્લોકમાં જેટલા શબ્દ છે દરેક શબ્દનો અનુવાદ તમારે કરવાનો છે. 972-235-5555.

0: આપણે લઈશું એક કોલર ને ઓન એર. ફનીશ, આર યુ લાઈવ ઓન એર? હેલો, યસ યુ આર ઓન એર. નીલમબેન, યસ સર, તમે ઓન એર છો?
1: હા. અને વક્રતુંડ મીન્સ જેનું નાક વાંકું છે, મહાકાય જેનું કાયા મહા છે, વક્રતુંડ મહાકાય સર્વકોટી સમપ્રભા, કે જેનું સૂર્ય જેવું તેજ છે, વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ, કે કોઈ વિઘ્ન વગર શુભ કાર્ય, શુભ કાર્ય એ તમે નિર્વિઘ્ને પાર પાડજો.
0: વેરી ગુડ, વેરી ગુડ. અને તમારું નામ શું સર?
1: That's the meaning that I know.
0: Of course. પણ તમારું નામ શું સર? તમે ઓનર આવ્યા છો તો બિલકુલ તમને આભાર બી માની લઉં તમારો.
1: હિરેન પરીખ.
0: ઓલરાઈટ, થેન્ક યુ હિરેનભાઈ.

આભામાં ઝીણી રે ઝબુ કે વીજળી. આદિત્ય ગઢવીના અવાજમાં ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું. કાર્યક્રમનું નામ સાત સંગાત. અને ખૂબ ખૂબ આનંદ, આભાર તમારો કે મેં તમને કહ્યું ને કે કોઈ પણ વિષય હોય, તમારા એટલા બધા ફોન હોય છે, એટલી બધી વાતો હોય છે, તમારો એટલો બધો સાથ અને સંગાત હોય છે, જેની માટે હું ખૂબ ઈશ્વરને આભારી છું. અને મેં કહ્યું તેમમાં તમારા બાળકો જેવા કાર્યક્રમ સાંભળતા હોય અને બાળકો પાસે તમે કોલ કરાવીને, ફોન કરાવીને કંઈક વાતો કરવા માગતા હો ગણપતિ બાપા માટે કે કોઈ શ્લોક માટે, મંત્ર માટે, કારણ કે આ કાર્યક્રમમાં પ્રયાસ એવો છે કે જે આપણી સંસ્કૃતિની આપણે વાતો કરતા હોઈએ છીએ, તહેવારોની વાતો કરીએ છીએ, રીતિરિવાજની, એ બાળકો સુધી પહોંચે. અને એવું નથી કે મને ફોન નથી આવતા, મને ઘણા બધા બાળકોના ફોન આવતા હોય છે અને એટલું મને આનંદ થતો હોય છે જ્યારે એ લોકો મને ગુજરાતીમાં વાત કરીને જવાબ આપતા હોય છે. તો બિલકુલ તમે પણ મને ફોન કરાવી શકો છો 972-235-5555. સાંભળી આ ગીત અને પછી આવશે બીજો સવાલ મારો એકબીજા શ્લોક સાથે.

હવે આવે છે મારો બીજો શ્લોક, મારો એટલે કે સવાલ પૂછવાનો. ઓફકોર્સ ગણપતિ બાપાનો શ્લોક છે, અને એ શ્લોકનો પણ તમારે બને ત્યાં સુધી દરેક શબ્દનો અર્થ કહેવાનો છે. વક્રતુંડ મહાકાયની તો વાત આપણે કરી કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ એટલે કે વક્ર એટલે કે આડી, જેમની જે સૂંઢ છે આડી સૂંઢ છે, વિશાળ શરીર છે, મહાકાય સૂર્યકોટી. સૂર્ય એક સૂર્યનું તેજ કેટલું બધું હોય, હવે એવા કોટી સૂર્ય હોય તો એમનું તેજ કેટલું બધું વધી જાય. સૂર્યકોટી સમપ્રભ, જેમનું તેજ જે છે એ કોટી સૂરજ જેટલું છે. સમપ્રભ, સમપ્રભ એટલે આપણે કમ્પેરિઝનમાં કરી શકીએ તેવી રીતે. નિર્વિઘ્નમ કુરુ મે દેવ, દરેક મારા જે કાર્ય છે હે દેવ નિર્વિઘ્ન કર. સર્વ કાર્યેષુ સર્વદા, સર્વદાનો અર્થ થાય છે કે ખાલી આજે નહીં, આજે ગણપતિ બાપા તમે આવ્યા છો એટલે આજે ખાલી મારા વિઘ્ન દૂર કરો એવું નહીં, સર્વદા હંમેશા મારા કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ મારા વિઘ્નને તમે નહીં લાવતા નજીક, દરેક અડચણ વગર પૂર્ણ કરજો. તો એ તો થઈ ગયો શ્લોક. અને હવે આવે છે મારો બીજો સવાલ તમારા બધા માટે. મેં તમને કહ્યું કે બિલકુલ તમે બધા જ કોઈ પણ કાર્યક્રમમાં તમારો સાથ સંગાત હોય જ છે, પરંતુ જો બાળકો પાસે કોલ કરાવો તો વધારે સારું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, આનો એક એક અર્થ તમારે મને કહેવાનો છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતવિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ફરીથી રિપીટ કરું છું, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતવિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અને તમારે મને કહેવાનું છે આનો આખો અર્થ, કે એક એક શબ્દને તમે તોડીને મને કહેવાનું છે આ શ્લોકનો અનુવાદ.

આપણા જ જીવતરમાં આપણે જ રાણજા અને રાણી. કેટલી સુંદર આ વાત તમે સાંભળી, અને સવાલ ફરીથી રિપીટ કરું છું, તમે બિલકુલ પ્રયત્ન કરી શકો છો. સી, આ બધા શ્લોક તમે મંદિરમાં સાંભળતા હશો, તમારા ઘરમાં પૂજામાં તમે સાંભળતા હશો, વાંચ્યા હશે, અને દરેક શ્લોકને ભાવાનુવાદ એટલે કે એનો ભાવ શું છે એનો અનુવાદ કરીને જ્યારે આપણે બોલીએ સાંભળીએ ત્યારે એનું મહત્વ ઘણું વધી જાય. તો ફરીથી રિપીટ કરું છું, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આમાંથી ઘણા બધા શબ્દ જો ભલે સંસ્કૃતમાં હોય પણ તમને એનો અર્થ પણ ખબર હશે, તો બિલકુલ તમે તમારો સમય લઈ શકો છો. માય ટાઈમ ઇક્વિટીને ત્યાં સુધી યાદ કરી લઈએ, 4697021272. રિટાયરમેન્ટનું પ્લાનિંગ તમે કરતા હો, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હો, પોર્ટફોલિયો મેનેજમેન્ટ માટે વિચારતા હો, કે પછી રિયલ એસ્ટેટ માટે કંઈક વિચારતા હો, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે એક જ નામ માય ટાઈમ ઇક્વિટી સુધીર પાઈને આજે જ કોલ કરી શકો છો. એમની વેબસાઇટ છે mytimeequity.com ઓર અગેન ધ નંબર ઇઝ 4697021272. તો વિઘ્નેશ્વરાય વરદાયનો તમે શ્લોક વિચારો, ત્યાં સુધી ચલો હું તમને સંભળાવું છું એક સુંદર ગીત અને ઘણી બધી વાતો. ઘણા બધા ગીતોની સાથે સાથે આજે આપણે શ્લોક અને એના ભાવાનુવાદની વાતો કરી રહ્યા છીએ ઓન ફનો 104.9.

0: અપૂર્ણતામાં પણ પૂર્ણતા એટલે વિનાયક. આપણે ઘણી બધી વખત આપણા જીવનમાં બધી ઘણી બધી આપણને પૂર્ણતા જોઈતી હોય છે, પરફેક્શન જોઈતું હોય છે. એમ થાય કે આ કેમ આટલું અધૂરું છે, આવું તો ના ચાલે. પરંતુ કદાચ ઈશ્વર આપણને શીખવાડવા માંગતા હતા જીવનમાં કે અપૂર્ણતા પણ તમારા શરીરમાં લઈને તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક હશે. બધું સિમેટ્રિકલ નહીં પણ હોય, ક્યાંક ને ક્યાંક કોઈક જાતની અપૂર્ણતા હશે, ક્યાંક ને ક્યાંક કોઈ જાતનું બેલેન્સ નહીં પણ હોય. પરંતુ છતાં પણ તમારું જીવનને તમે કેવી રીતે સુંદર બનાવો એ તમારા પર છે. સવાલ છે મારો ભાવાનુવાદ માટે, જે બિલકુલ, અને તમારે મને કહેવાનું છે. હું ઘણા બધા કોલ્સ ઓન એર ન લઈ શકી કારણ કે ગણેશ સ્તુતિ ચાલતી હતી, એટલે મને એમ થયું કે સાંભળી લઈએ આપણે આખી અને પછી હું તમારા કોલ્સ ઓન નહીં રહું. તો જો તમે મને કોલ કરવા માંગતા હો ફરીથી 972-235-5555 અને તમારે મને કહેવાનું છે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. ચલો તમે આખો શ્લોકનો તમને કદાચ એમ થાય, આપણે થોડા થોડાથી વાત કરીએ શરૂઆત. તો પહેલું જે વાક્ય છે એનું પહેલાં જે શબ્દમાં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, તમે આટલો પણ મને અર્થ કહો, પછી આપણે ધીરે ધીરે આગળ વધશું. આજે કાર્યક્રમ પહેલાં મારું ટાર્ગેટ છે, મારું ધ્યેય છે કે આજે આ શ્લોકનો અનુવાદ તમારી પાસેથી હું લેવાની જ છું. તમે આખું નહીં કહો તો થોડા થોડા શબ્દ તરીકે લઈશ. પણ આજે બધાનું આ હોમવર્ક છે અને હોમવર્ક કમ્પ્લીટ કરવાનું જ છે આજે આપણે આ સેગમેન્ટમાં. તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાયનો તમે જેટલા ત્રણ શબ્દોનો મને અર્થ કહી શકો તો આપણે બીજા શબ્દ ધીરે ધીરે આગળ આવીશું. એન્ડ ફનીશા, યુ આર લાઈવ ઓન એર.
1: હેલો નીલમબેન, કેમ છો?
0: બસ એકદમ ફાઇન. તમે કેમ છો સોનલબેન?
1: બસ મજામાં.
0: સી, તમારો અવાજ પણ ઓળખી ગઈ.
1: થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, વિઘ્નેશ્વરાય એટલે વિઘ્નો દૂર કરનારા.
0: હા,
1: વરદાય એટલે વરદાન આપવા વાળા.
0: જી બિલકુલ.
1: સુરપ્રિયાય એટલે દેવોના પ્રિય.
0: જી.
1: જગતવિતાય
0: લંબોદરાય.
1: હા, એટલે મોટા પેટ વાળા.
0: જી.
1: સમગ્ર વિશ્વનું હિત કરનારા.
0: જી.
1: દેવોના પ્રિય એવા ગૌરી સુધા એટલે ગૌરી ના પુત્ર.
0: જી જી.
1: ગણનાથ
0: નમો નમઃ.
1: ગણોનાથ એવા તમને અમને નમસ્કાર. હવે એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ દેવોના દેવ એવા તમને.
0: બિલકુલ બિલકુલ સાચો જવાબ. અને ઓફકોર્સ તમારી સાથે સાથે તમારા પતિદેવનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આ પાર્ટનરશીપમાં જે જવાબ તમે આપ્યો એના માટે બંને જણાનું ખૂબ ખૂબ સાથ સંગાત. એને કહેવાય સુનલબેન કે તમે બંને સાથ સંગાત.
1: એ ગુજરાતીના એટલા પાવર છે એ જ બધા આવા જવાબો આપે.
0: ના, ધેટ ઇઝ ગુડ. સી, સાથ સંગાત જીવનમાં બધે જોઈએ, રાઈટ? પતિ સાથે પણ જોઈએ અને આપણા સાથી સંગાતીઓ સાથે. સો થેન્ક યુ સો મચ સુનલબેન. જી બિલકુલ. તમને પણ ગણેશ ખૂબ ખૂબ શુભેચ્છા અને તમારા જીવનના પણ બધા વિઘ્ન દૂર થાય.
1: આજે અમારા ગણેશ વિસર્જનમાં.
0: થેન્ક યુ સો મચ. અમૃત

તારી આંખનો અફીણી ખૂબ જ સુંદર આ ગીત, અમર ગીત જે હંમેશા તમે અલગ અલગ નવા નવા ગાયકોના અવાજમાં પણ સાંભળો છો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. વિઘ્નેશ્વરાય એટલે કે જે તમારા જીવનના કોઈ પણ વિઘ્નને દૂર કરી શકે એવા છે વિઘ્નહર્તા. વરદાય, વરદાન એટલે શું? તમને જે પણ આશીર્વાદ ઈશ્વર આપે એ વરદાન છે. જે તમારું જે પણ તમારા મનમાં હોય મનોવાંછિત વરદાન આપી શકે એ છે વરદાય. વિઘ્નેશ્વરાય વરદાય. અને સુરપ્રિયાય, સુરપ્રિયાય એટલે કે સકળ સૃષ્ટિના પ્રિય. તમે કોઈ પણ ધર્મમાં માનતા હશો, તમે કોઈ પણ પંથને અનુસરતા હશો, તમે કોઈ પણ ભાષા બોલતા હશો, છતાં પણ તમારા ઘણા ગણપતિ બાપા પ્રિય હશે ફોર ડિફરન્ટ રીઝન્સ, અલગ અલગ કારણોસર. વિઘ્નહર્તા છે પરંતુ ઘણાને ક્યુટ લાગતા હોય, ઘણાને બહુ ભાવવાય લાગતા હોય વગેરે વગેરે. સુરપ્રિયાય એ સકળ વિશ્વના એ પ્રિય છે. લંબોદરાય તો તમે જાણો છો કે જેમનું પેટ મોટું છે. સકલાય, સકલાય કહેવાય છે કે ગણેશજી દરેક કળાઓથી પૂર્ણ અને સર્વવ્યાપી છે. તમને ઘણી બધી વખત ગણેશજીની મૂર્તિ તમે જોઈ હશે કે જેમના હાથમાં મૃદંગ પણ હોય છે, ઘણી વખત એમના હાથમાં ડમરું પણ હોય છે, ઘણી વખત તમે એમને નૃત્યની મુદ્રામાં પણ જુઓ છો. કારણ કે એવું કહેવાય છે કે કોઈ પણ કળા જે છે કળાથી પૂર્ણ છે એ ગણેશજી છે. દરેક કળા એટલે કે સકલાય એટલે દરેક કળામાં એ સર્વવ્યાપી છે. જગતવિતાય, સર્વ જગતનું હંમેશા કલ્યાણ ઈચ્છનારા અને એ છે ગણેશજી. નાગાનનાય જેમનું મોઢું જે છે હાથી જેવું છે. શ્રુતિ યજ્ઞ વિભૂષતા, શ્રુતિ એટલે શું? આપણે જે આ વેદ જે ચાર વેદો હોય છે એને શ્રુતિ કહેવાય છે. અને યજ્ઞ જે છે એટલે તમે કોઈ પણ યજ્ઞનું કાર્ય કરો તો તમે વેદોમાં કે યજ્ઞમાં કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ જ્ઞાનની વાતો કરો તો એ જ્ઞાનના દેવતા છે. યજ્ઞમાં પણ એ જ્ઞાનના દેવતા છે. શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય. અને વિભૂષિતા એટલે કે જે તમને અલંકાર, તમે ગણેશજીની પૂજા વગર કોઈ પણ વેદોનું અધ્યયન ના કરી શકો, કોઈ પણ શ્લોકોનું અધ્યયન ના કરી શકો, તો કોઈ પણ યજ્ઞની શરૂઆત ના કરી શકો જ્યાં સુધી તમે ગણેશજીની આરાધના ના કરો અને એમનો અભિષેક ના કરો. અને એટલા માટે જ શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. જે પાર્વતીના પુત્ર છે, ગણોના નાથ છે, એ ગણનાથને અમે નમસ્તે કરીએ છીએ. ખૂબ જ સુંદર આ શ્લોક. મારી પાસે સમય ઓછો છે, વિચારું છું કે તમને સવાલ પૂછું કે પછી હું જ કહી દઉં, પરંતુ હજી એક શ્લોકની આપણે વાત કરીશું આ ગીત બાદ ઓન 104.9 FM.

તમને બધાને એકવાર ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને હવે તો ઘણા બધા ઘરોમાં વિસર્જન પણ થઈ ગયા હશે, 5 દિવસ 3 દિવસના 7 દિવસના પણ. અને હવે 25મી તારીખે ગણેશ વિસર્જન છે તેવું હિન્દુ ટેમ્પલમાં, ઘણા બધા મંદિરોમાં પણ 25મી તારીખે હશે, કારણ કે એ છે અનંત ચતુર્દશી. અનંત ચતુર્દશીના દિવસે ઈશ્વર તમને સમજાવે છે કે જે વસ્તુનું તમે સર્જન કરો છો એ વસ્તુનું વિસર્જન પણ થાય છે. બ્રહ્માંડમાં દરેક વસ્તુ કહેવાય છે ને કે નામ તેનો નાશ, જેનું નામ છે એનો નાશ છે, જે આજે સવાર છે સાંજ થવાની છે. અને એ જ ઉપલક્ષમાં આપણે એક હજી શ્લોકની વાત કરી લો. આ શ્લોક ઓફકોર્સ તમે પણ સાંભળ્યો હશે ઘણી બધી વખત, અને એ શ્લોક એટલો બધો નથી વંચાતો, એટલો બધો નથી બોલાતો મંદિરોમાં, કે એટલું બધું તમે રોજને બરોજની જિંદગીમાં નહીં સાંભળ્યો હોય, પરંતુ છતાં પણ સાંભળ્યો હશે. ગજાનનમ ભૂતમ ગણાધિ સેવિતમ કપિત ચંબુ ફલ ચારુ ભક્ષણમ ઉમાસુત શોક વિનાશકારકમ નમામી વિઘ્નેશ્વર પાદ પંકજમ. હવે આમાં ગજાનન ભૂતમ ગણાધિ સેવિતમ તો તમે કદાચ સમજી જ ગયા હશો કે જે ગજાનન છે, ભૂતમ ગણાધિ સેવિતમ એટલે કે જે ગણના પતિ છે એમને અમે સેવીએ છીએ, અમે એમને પૂજન કરીએ છીએ. તમારે મને કહેવાનું છે એ છેલ્લી 8 મિનિટમાં, હું ઘડિયાળ સામે જોઈ રહી છું કે તમારે છેલ્લી 8 મિનિટમાં કહેવાનું છે કે આજે બીજું વાક્ય છે કપિત જંબુ ફલ ચારુ ભક્ષણમ, એનો અર્થ શું થાય છે. બીજા બધા તો તમે બહુ સ્માર્ટ ને હોશિયાર છો એટલે આવડી જશે તમને કે ઉમાસુતમ શોક વિનાશકારકમ. ઉમાસુતમ એટલે કે તમે જાણો છો કે પાર્વતીના તમે પુત્ર છો, વિનાશકારકમ તમે વિનાશનો કારક તમે અંત કરી શકો, નમામી વિઘ્નેશ્વર પાદ પંકજમ જેમના ચરણ કમળને અમે પૂજીએ છીએ. તમારે મને કહેવાનું છે કપિત જંબુ ફલ ચારુ ભક્ષણમ, એનો અર્થ તમારે કહેવાનો છે મને. અનુભવ પણ નાના એફએમ વનેશા રેડિયો પર હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. કાર્યક્રમનું નામ સાત સંગાત ઓન 104.9.

સવાલ મેં પૂછ્યો છે, કપિત જંબુ ફલચારુ ભક્ષણમનો અર્થ તમે, કારણ કે બધા જ શબ્દ જાણતા જ હશો, ગજાનનમ ભૂતમ ગણાદિ સેવિતમ, કપિત જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામી વિઘ્નેશ્વર પાદ પંકજમ. આ તો બધા તમે સરળતાથી તમે અનુવાદ કરી શકો. કપિત જંબુ ફલચારુ ભક્ષણમનો અર્થ એમ થાય છે કે તમે ભલે જોયા હોય કે ના જોયા, પરંતુ કોઠા નામનું જે એક વૃક્ષમાં એક ફળ આવે છે, કપિત જંબુ ફલચારુ અને જાંબુ નામનું પણ ફળ, તમને એ બંને ફળ જે ભક્ષણમ એટલે કે જેમને અતિ પ્રિય છે, જેમ લાડુ એમને અતિ પ્રિય છે, એમ કહેવાય છે કે કપિત જંબુ ફલચારુ ભક્ષણમ. એટલે આ બે જે ફળ છે, કોઠા અને જાંબુ, એ ફળ ગણપતિજીને ઘણા પ્રિય છે અને એટલા માટે એ શ્લોકમાં એનો ઉલ્લેખ થયો છે. તો આ બહાવાનો વાત કોઈ પણ હોય શ્લોક, ચાહે ગણેશજીનો હોય કે જે પણ ઈશ્વરના, સંસ્કૃતમાં જે શ્લોક છે દરેક શબ્દની પાછળ એ ઈશ્વરની કંઈક વિશિષ્ટતા હોય, ઈશ્વરની કંઈક લાક્ષણિકતા હોય છે, અને એ છે આ ઈશ્વરની વિશિષ્ટતા અને એ છે આપણા ગજાનનમ ગણાધિભૂતિ સેવિતમ.